માનવતકર કોલેજ ઓફ નર્સિંગ અને ફાર્મસી ઘોડપેટ ચંદ્રપુર. નર્સિંગ અને ફાર્મસી ક્ષેત્રાત ઉજ્જવલ કરિયર સાથે આજસ પ્રવેશ ઘ્યા. બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ, પોસ્ટ બેસિક બીએસસી નર્સિંગ, ડી ફાર્મસી, બી ફાર્મસી, ડી ફાર્મસી પૂર્ણ કેલેલના બી ફાર્મસી દુસર્યા વર્ષા થેટ પ્રવેશાચી સુવિધા. અનુભવી શિક્ષક, આધુનિક લેબ અને ક્લિનિકલ ટ્રેનિંગ, શિષ્યવૃત્તિ અને કરિયર માર્ગદર્શન. સંપર્ક 9049111444. શિક્ષણાતુન યશાકડે જાઉયા માનવતકર કોલેજ કડે.